નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ હવે અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવે તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે રવિવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 12 જુલાઈ અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:02 થઈ ગઈ છે. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જિંદગીની દરેક ઠોકરે શીખવ્યું છે કે રસ્તો ભલે ગમે તેવો હોય, ભરોસો માત્ર પોતાના પગ પર જ રાખવો જોઈએ. એટલે કહેવાય છે ને લાઈફમાં ઘણી બધી આપણને ઠોકરો વાગે છે, તે ઠોકર વાગે છે તો આપણને ઘણું બધું શીખવાડીને જાય છે કે રસ્તા ભલે ગમે તેવા હોય પણ ભરોસો તો માત્ર આપણે પોતાના પગ પર જ રાખવો જોઈએ ને. ચાલો એની સાથે આપણે સુંદર મજાનું એક ગુજરાતી ગીત લઈ લઈએ. ગીતા રવારીના અવાજમાં લેવામાં આવેલું 2026 નું ઓન યોર વે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ઘડીમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર અને ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર પ્રશ્ન આગલું ગીત લઈ લઈએ ભાઈ સિદ્ધાર્થના અવાજમાં લેવામાં આવેલું સિદ્ધાર્થ અંદાણીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગ્રહણમાં 10:17 થઈ ગઈ છે. જ્યારે આપણે રંગોની વાત કરીએ તો ભાઈ બધાના રંગની પસંદની જ્યારે વાત કરીએ બધાને અલગ અલગ રંગ પસંદ હોય છે ને. રંગો બધા સુંદર છે પરંતુ તમારો રંગ કયો છે એ તમને ખબર છે. પણ આપણે વાત કરીએ દરેક વ્યક્તિને રંગ અલગ અલગ હોય છે અને એ જ તેની સૌથી મોટી ઓળખ છે ને. એટલે કહેવાય ને બીજાની જેમ બનવાનો પ્રયત્ન કરતા ભાઈ પોતાના રંગોને જ ખીલવું વધારે સુંદર છે. એટલે કહેવાય ને બીજાના કલરને પસંદ કરવા કરતા ભાઈ પોતાની જે રંગ પસંદ છે એ જ પસંદ કરવો એ વધારે સારું કહેવાય છે. એટલે બીજાની જેમ બનવાનો પ્રયત્ન કરવા કરતાં ભાઈ પોતાને રંગોમાં જ ખીલવું એ સૌથી વધારે સુંદર વાત છે. તો ચલો રંગોની વાત જ કરી રહ્યા છીએ. તેવું જ એક સુંદર મજાનું રંગહારા ફિલ્મમાંથી લેવામાં આવેલું ભાઈ એક સુંદર મજાનું ગીત લઈ લે ફાલ્ગુની પાઠકના અવાજ અને આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું રંગારા.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જીવનને જીવવા માટે એક નાનકડો સિદ્ધાંત બનાવો, રોજ કંઈક સારું યાદ રાખો અને કંઈક ખરાબ

ભૂલી જાઓ. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ને, જ્યારે આપણે એક સિદ્ધાંત બનાવીએ છીએ, એક નિયમ બનાવીએ છીએ કે ભાઈ આજે એક સારું વસ્તુ કરવાનું છે અને જે ખરાબ વાત છે એને આપણે ભૂલી જવાની છે ને, તો કંઈક આપણે કંઈ સારી યાદો રાખી શકીએ છીએ આપણી સાથે લાઈફમાં. ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે ઓન યોર વે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને હું છું અમિતા. તો શ્રોતાઓ કહેવાય છે ને, જ્યારે કુદરત બે સરસ ગિફ્ટ આપી છે આપણને, ખબર છે શું છે? એક છે પસંદગીની અને બીજી છે તક. ને પસંદગી છે સારા જીવન માટેની છે, અને તક છે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેની છે. એટલે કુદરતે આપણને બહુ સુંદર બે ગિફ્ટ આપી છે, એક તક છે અને બીજી છે પસંદગી. પસંદગી પ્રમાણે આપણે આપણી લાઈફને જીવી શકીએ છીએ, અને તકની જ્યારે વાત કરીએ, તક છે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેની છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. કમલેશ ઓઝાના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર

બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ઉમેશ ભારતના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, સુદિવસ.